0: મહિના પાછળ 5 કિલોગ્રામ વાળા સિલિન્ડરની વિક્રીમાં કરીબ 250% વધોતરી થઈ. ખાદ્ય નાગરિક આપૂર્તિ વિભાગના સચિવ અંબરીશ કુમાર કહ્યો કે લોકોને ઈંધન પૂર્તિ બારામાં ચિંતા કરવાની જરૂરત નહીં હે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ CBSE કા ન્યુ લીરીજી પરીક્ષા રી કોપિયા માં મિલી ગલતિયા રા સત્યાપન અર કોપિયા ઓજુ જંચાવણ રી અરજી દેવણ સારું પોર્ટલ આજ શરૂ ફેક્યો. પોર્ટલ 6 જૂન તાઈ ખુલ્યો રહેવેલા. CBSE રે મુજબ ઓસુ બીતો જાંચોડી કોપિયા ને પ્રતિ લે ચુક્યા વિદ્યાર્થીઓ સારું મુહૈયા કરાઈ ચ્યો હે. દિલ્હી રી એક અદાલત નીટ પરીક્ષા પેપર લીક મામલા માં આરોપિત 5 જણા ને જેલ માં બંધ રાખણ રી મિયાદ એ મહિના રી 15 તારીખ તાઈ બધા દીની હે. CBI એ મામલા માં હાલ તાઈ 13 જણા ને ગિરફ્તાર કીના હે. ધ્યાનયોગ હે કે પેપર લીક રા આરોપા પાછે લાડલા મહિના ભી નીટ UG પરીક્ષા રદ કર દી રીજી હી જો 21 જૂન ને પાછી લી જાવેલા. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંત આજ સુપ્રીમ કોર્ટ રા 5 નવા જજા ને પદરી શપથ દિરાઈ. ન્યાયમૂર્તિ શીલ નાગુ, ન્યાયમૂર્તિ ચંદ્રશેખર, ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા અર ન્યાયમૂર્તિ અરૂણ પલ્લી સાગે આલા વકીલ વી મોહના ને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ રી સિફારિશ પાછે કેન્દ્ર રી મંજૂરી શપથ દિરાઈ છી. કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલ સોશિયલ મીડિયા પોસ્ટ રેઝરીએ આ જાણકારી દીની. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર નું સુન રહ્યા હો. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા યાની આભા આઈડી બનાવવાના મામલામાં રાજસ્થાન દેશમાં દૂજી ઠોળ માથે આગ્યો હે. રાજ્યમાં હાલ તાઈ 7 કરોડ 19 લાખ હુંબત્તી આભા આઈડી બનાતી રીચી હે. આભા આઈડી કિની રહેવાસી રા સ્વાસ્થ્ય રો રેકોર્ડ હિફાજત રાખણ રો ડિજિટલ જરિયો હે. 14 અંક વાળી ઈ યુનિક હેલ્થ આઈડી જૂની બીમારીયા જાંચ રપટ અર દવાઈયા રો બ્યોરો રાખ્યો જાવે હે. જેણું જરૂરત પડ્યા ડોક્ટર મરીજ રી સ્વાસ્થ્ય રી લારલી જાણકારી આસાની હાસિલ કર શકે હે. કેન્દ્ર સરકાર ખેત બચાવ અભિયાન રા તેત જોધપુર રા કૃષિ વિશ્વવિદ્યાલય માં મિટ્ટી અર પાણી ની જાંચ સારું પ્રયોગશાલા શરૂ કીની હે. વિશ્વવિદ્યાલય રા કુલગુરુ પ્રોફેસર વીરેન્દ્ર સિંહ જેતાવત બતાયો કે એનો મિટ્ટી રા પોષક તત્વ અર પાણત સારું પાણી રી ગુણવત્તા રી પરખ કરી જાવેલા. જીણ રી જાંચ રપટ રા મુજબ કિસાના ને વૈજ્ઞાનિક રાય દી જાવેલા. 14 માનકા માથે કરી જવાણ વાળી ઈ જાંચ કિસાના ને સહી તાદાદ માં ખાદ લેવન માં મદદ મિલેલા. ખેત બચાવ અભિયાન રા તેત ભીલવાડા માં કિસાન ગોષ્ઠી રાખી છી. ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો બીકાનેર માં એક પટવારી ને 50,000 રૂપિયા રી ઘૂસ લેતા થકા પકડ લીનો. વા માથે ખાતા રા બંટવારા રી એવજ માં 1 લાખ રૂપિયા રી ઘૂસ લેવણ અર ઘૂસ રી પહેલી કિસ્ત રા તોર આ રકમ લેવણ રો આરોપ હે. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ જયપુર માં સ્વચ્છ ભારત મિશન શહેરી રા કામકાજ રો જાયઝો લીનો. અહેલકારા સાગે મીટિંગ માં વે સાફ સફાઈ રા કામ માં જનતારી ભાગીદારી ને મજબૂત બનાવવા રા હુકમ દીના. મુખ્ય સચિવ કહ્યો કે ન્યારા ન્યારા શહેરી નિકાયા ને એક દૂજા રા કામ કરણ રા બહેતરીન તરીકા અર નુઆ કામ રી જાણકારી દેવણી ચૈચે. રાજ્યના ઘણખર હલકામાં આંધી બારિશ મીચે પારો સામાન્ય 5 ડિગ્રી સેલ્સિયસ તાઈ ઉતર ગયો હે. અંધળ અર જોરદાર બાયરો બાજણ રે કારણ કઈ થોડા નુકસાન રી શંકા હે. માણા જેસલમેર ખબર નવીસ બતાયો કે વઠે કાલ રાત આયા અંધળ રે કારણ કઈ થોડા બિજલી રી પૂર્તિ ઠપ વેગી.
1: ग्रामीण इलाकों में आंधी तूफान और बारिश से विद्युत तंत्र बुरी तरह प्रभावित हुआ है. जिले में 1500 से अधिक बिजली के पोल गिर गए जिसकी वजह से करीब 400 से अधिक गांव और डाणियों की बिजली की सप्लाई बाधित हो गई है. विभाग की टीमें मौके पर पहुंचकर युद्ध स्तर पर मरम्मत कार्य में जुटी है तथा क्षतिग्रस्त लाइनों को दुरुस्त करने का कार्य तीव्र गति से जारी है. खेतों में लगी सोलर प्लेटों को भी भारी नुकसान के समाचार है. वहीं जिले में वन संपदा के साथ सम स्थित रिजोर्ट में भी भारी नुकसान हुआ है. मनीष व्यास, आकाशवाणी समाचार, जैसलमेर.
0: मौसम विभाग आज जयपुर, अजमेर, बीकानेर, जोधपुर, कोटा और भरतपुर संभाग रा कुछ हल्का माए बादलहारी गाज सागर बिरखा भेवण और कठे कठे ओला पड़बारा आसार जताया.